sore. Nga zi pumi ki tene, mangzhe ku soju nule ya. Tene, pyo ki japo tambo nyar zembo sade. Tene, po yu lin se, tene, mangzhe ku hiesu ya tene yore. Tanga zi mangzhe ku hiesu kwa nale tene, tene, tene yin se na ya, denpan kung zen, zembo se tene nyetu ma le. Po ki ta, mese mirob ki tene, tene, nga zi par sun de ki tene, mirob ni mirob ka su su ke, zomi ya ba ki, tene, po ki chun yung. Oh, poor Lodu. Tēgī nōngchō lē tā kōgē jāmu tsūn tē lē tēnī būggō tēnī chūngwā lēs. Būggō kī nōngchō lē tā kōgē būchūngwā tē lē tēnī ūbē rās, wā tēnī kī mīng tōyā dō. Kōgē pā tē lē mīng pā jī ngā tō būchūngyū kī lō jīnū lē, hāni mānyā ūbē rās. Wā tēnī kī yō kī tēn lē mānyā ūbē rā tā, yōng kī tēn lē jāmu tsūn sā tēgē nōngchō lē būggō chūngwā nōngchō lē būggō chūngwā, hāni ūbē rās yā tēnī chūngwā lēs. Tē chūngwā lē nā nani kōki tani zūpo ki chāchū tāng tani tāsō nani nā būchūngshū yī nā yā kōki zūptok tāng nani mē ki tani tāo ngā nī tā tūzē tāng tani yēnā mā rā lī jī wā tani chūng lō chū ki tēn nō chū lā tani yīng kī chīng khuā lai bā sā tani kē mā chōng tū lī nā kāngwā sō yā kōp tū lī tī rā chāsū chā wā chā wā sā tani lā bā gīng zūgu bā rū lī nā tani xā bā kī tani phān rī tī lī tāsō ngā tū chā tani chū chā nam chā kī lā bā tū nī nā wā tani yō chā Tēnēndē kōntō tōmē sōsō kē tāndē jitāngi mē tērē rīmē tōsō. Tēnē tōp jīnā mē nē tēnē yā chēpo chāna, anē yēnā māndā lē kē dē mā sōlē pēntō tēnā yō yē chē. Tōp jīnā sūjī kē lā mā hē lī kē tēnē kō kē tēnē yō kē yū tīng tēnē sūng dā, chē khā chūng yō tēnē jēng hē kē mē tēnē mā hē lī tēnē wūn sā rē sē. Tēnēndē tā ngā sō tēnē chūng chūng tēnē tēnē ko dene mebaji mazana da yamana tarile jampe zuni na dene maji dene gana ya chebo chana na zo la kesa ma de sene na dene je je yimse ko da lo de lo ju de dene ju ba res dene je sa ba da ba de ju ga sa ju se ju ba res dene je a de fa je da ma zo bu me ki ka ki je na pe de si da a jampe zuni de jampe dene na zuni na je dene je le ane ko gumbo ne je ane gumbo ne je dene da bo ne je ane zang ya de chi ba res 어디 계신노? 아니 드리 장례 치면 들래. 대걸에 딱 먼저 보여게 밀래. 아니 지주기드니 응건지 징해다. 아니 지주기드니 한드나성 해. 아 드니 끼끼끼리 찌그지서도 맞는 거져서 맵디 걸래. 드니 찬들래. 드니 먼저 양은규래. 먼저 처리계선다. 벽이 시진 중인데 투발해서 처리계선은 아 드니 소총기 축총기 드니 믿는들 체벌했어요. 어디니 계신노? 드니 시에 거들 드니 코 아니 저 가난한 용리 있었더니 깨자 들거래나 그래서 깨다 가지 쳐서 말해 깨다 말도 또 부유래 가서 올래든 저기 젤 나는 분 저거 주지 거더니 용리 있으비기다 거기 편석이 라빠게 라다도 맞으더니 지어서 들거래나 내 가지 내 걸신 땅 먼저 아 띵라유는데니 먼저 빼래더니 제만도 맞으나 아 이제 떠나는다 땅 먼저 그게 아 잡어도 맞으면 되니 돈이 나다선 아무 소망한다게 상만을 해도 함상 그거 되게 제제 해 그러나서 로직이 된 노즐에 파케자 수히 수케자 가는 가는 힘이 어쳐 되니 가는 용에서 하다 되니 아 나도 되게 되니 잡어 제 아니 아 나는 저 또도 토대 간다에 어디니 게 바로 왜 제 랭들이 되니 로직이 된 노래 맞았더니 다 아 되니 이제 다 커도게 니스도 맞았더니 좀 들래 아 그러나서 게 힘이 트지제 그냥 나서 갈 야제 되니 콘들레 안은 맞지 냐서 점어세 아 드니기드니 아 민토리게 로지드니다 다 안은 로아게 야놈사다 아니 그것도 아 깔갈라시 누가 누세 이게 드리드게 안은 뽀미게 야놈사데 라시 누가 누 어디르지게 다데 안은 흠하게 드니 로지기 데데 카히노레 야놈게 야 화하 야놈게 누데 라시 누가 누 아사 누데 아다 양주 예바다 양주 메바 뭐 민드스 드야노 Tāki chidān kāzu, nāndzu, kālādā lāshī lūngā lūngtū nāndā, lāshī lūngā āsā lūngtū nāndā, lāshī lūngā lūngtū nāndā, kāndā kātā, yīgē kī tīni zōtān jīwā tā mātā tīni, kōki, dōyān kī tīhālē ngē tīnā pāchī chēgā chī wāsā mātā. Hūmā nāndzu, tā bērī kī nāndā, sācā sū nāndā, tā mī rōngi pāyū tīni yājī, mī yū